0: કોઈને કે ઘરની ઓલા બન્યા ઈસુ વેપાર વ્યવસાય ગરું બન્યા અલિકતિ ખર્ચકું પણ જુઓ ગરેકું છીએ સામાનની ને કાઢંડો જાને ન શકીને બો યો સમય લે હમીલાઈ ગરી ખાને નદીની ભય બન્યા હમરો ભાગ્ય ને એસ્ટો કે સમય એસ્ટો
1: પાડે પણ શું ને દુખે છો પક્ષ હા તિમ્રો કુરા બુઝા વેપાર વ્યવસાયકો જસ્તો સુનિન્છ હૈન વ્યવસાય ચાહિ કેરા ના લાગે ભને
0: અભાઈ એસો વિચાર ગર્દા પ્લાસ્ટિક

જવાન ધેરૈ ના સૈવાય એક દેસાઈ ના દિસઈ માં પોટુ કી ફંક્શન ઘર ના બસે રૂંચન એક દેસાઈ ના દિસઈ માં અકાશા ભરી નવઈ લાગે તારા જુંચઈ લાગે માજાઈ માં મટી રા હેરદા તારા લે ગે દા જુંચઈ લાગે માજાઈ માં એ વિશ્વ ભરી રક્ષા કરી દેવું બતી વાલ ચાઉં સાજાઈ માં એ હરી હરી ભંચુ દીના ઘરી બતી વાલ ચાઉં સાજાઈ માં બારાઈ માં હાથે લઈ પોટુકી મેરો છે ઓય ફાટ્યો ધોયેર એ સાથી તારા આંસુ બરાર છે ઓય પાટો ધોયે સદા કાટીનું પર મૈલે બસા મારો કંપની ગંજુ રૂંદઈ રૂંદઈ ભંજુ બસાઈ આ મારો કોરી રા બાટી લઈ છું લઠી મેરો સિંદ સિંદુર લાવની સિંદાઈ માં આલ આલ